0: નેલા રે જાઉ મારી નેલા, જાઉ મારી નેલા રે જાઉ મારી નેલા.
1: હોય હો, સુનુ છો
2: ઈબુઆ? એડે ટાન ખરા નો તમે કેન કે બહારુ છો? ના દેખબાર કે આકાશ નો નિયા બરસિલા બાગી લાગુચી.
1: અરે જરૂરી કામ ટે પડી ગલા પરે નહી ગલે નહી ચલે પોલે આમી જે સાંગે સાંગે.
2: ઓહો રે, તમર જરૂરી કામ હોઉ સાંગે છતાટા નહી કરી મુડે ઉદાગામ છટે દે કરી જો. આ તમર જન કલા ચશ્મા ટે રખી છો હેટા લગાલે તો હીરો બાગે દિસો ગો. હેટા લગી કરી ગલે ના હેતા ફિરબાર લાગી જો ડેરી હેવા બોલે સાંગે પાન બોતલટા ભી ધરી થો.
1: ઓહો રે મુરસિયાની, ઈ કથાટા જેન કહેલ નહી મન કે પહેલા. અરે જાઉ મારવા નું નીચ કે બચાવવા લાગે ઈ સબ કથા કરવાર કે પડવા, નહી હેલે વિપદ બુઝલો.